પેલે તરગી તમણાગે કરાવાને તને એ વારે થઈ જાચ ઓફ ક્રાઇસ્ત યાતન કો બેતુતાવ કરોનો ગો થવગે સાઇલન નો બેત ઓ થવગા તીન થૂગુલ એન ચેસો ઓઈ બુથારે તીન વાં કે તો છે કોન રોઈ થૂગલે જબ બોમે તકસ પ્રાંસ થૂગુલ અગો એમ પેસા નંબર ને મુ ચોન દે થોરે થે તે કો 0776 386 0776 නගෝනින් කයිනේත රොබට් එක්ක මුවේ තිච් නොතන් කෝකා බ්‍රාසයිත ගෙන්ගේ නගයිතුේෂන් ස්ටුඩියෝ